0: ઈ નમ રહે એકદમ, અને ગરમીથી આપણને બચાવે આ ચીજે, ને આપણે શરીરમાં શું થાય કે તાપને સહન કરવાની શક્તિ બી મળે. એને અલાવા આપણે ગરમીના જે ફલ હે, આપણે જે મોસમી ફલ જેને કહી શકો, તે આપણે આપણે આમ જે હે એ ખૂબ બજારમાં આવી ગયો હે, તો આમ જો હે એ બી આપણે વાસ્તે ખૂબ બઢિયા રહે, એનાથી ખૂબ ફાયદો હે. અગર આપણે આમ ખાઈ રહ્યા, એનો રસ ખાઈ રહ્યા અને એની પર્યાપ્ત માત્રા આપણે લઈ રહ્યા, તો એનાથી આપણે શરીરને ફાયદો હે. ને અગર એને વધારે ખાઈ દીધું, ખૂબ વધારે મતલબ, તો એનાથી પાસે નુકસાન થઈ શકે. ગરમીમાં જે ખાસ કરીને જે સમસ્યા આવે, જે બીમારી હે, એ લૂ લાગવાની. લૂ લાગી જાય એટલે શું કહેવાય, લૂ લાગી જાય એટલે ડાયરિયા થઈ જાય, એટલે ઉલટીનેસ થવા લાગી જાય. આ પછી એક ગંભીર સમસ્યા હે, શરીર એકદમ થકી ઢીલું પડી જાય. કેમ કે સહી સમયમાં અગર આમ ઇલાજ નહીં લે તો એમ સમજી લો કે ધ્યાન નહીં દો તો આદમી મરી બી શકે આમ, એટલે આનો તરત આનો ઇલાજ કરવો જરૂરી હે. કુછ વાતે જે હે એમનું ધ્યાન રાખવું થકી આપણે આની બીમારી થકી બચી શકા. કિશન ભાઈઓ, ગરમીમાં આપણને જે કપડાં પહેરા એનમાંથી બી ધ્યાન, એવા કપડાં પહેરો જેનાથી આપણને ગરમી કમ લાગે, જેમ કે સૂતી કપડાં, સૂતી કપડાં ઢીલા કપડાં, એનાથી આપણને શરીરની ગરમી કમ લાગે. ને તડકામાં જઈ રહ્યા આપણે, તો પહેલે તો આપણે ઘરથી પાણી પીને નીકળો, એક વાત એ હે. ને હાથે આપણને આપણું માથું જે હે એના માટે જ લાગે તાપ, એકદમ સૌથી પહેલા આપણું માથું જ ગરમ થાય, એટલે માથું નહીં ગરમ થાય એને ઢાંકવું પડેગા આપણને. આપણે માતા માથે સાફો બાંધો હોય, ફેટો બાંધો કોઈ, રૂમાલ બાંધો, કાંઈ બી બાંધો, એને તડકો નહીં લાગવો જોઈએ. ને વધારે તાપ હોય તો આપણે એને સિતરાને ભેનાળીને બી આપણે માતા માથે આમ નીચોડીને, અચ્છો ભેનાળીને નીચોડીને માતા માથે બાંધી શકે, તો આપણને તાપ નહીં લાગે ને માથું બી ઠંડુ રહે એનથી. તો આવી વાતે હે કિસાન ભાઈઓ, જેનું આપણને ધ્યાન રાખવું જોઈએ. ને આપણને ગરમીમાં હે તો અગર વધારે વાર નહીં રહેવું, અનાવશ્યક રૂપથી બંને જવું નહીં બજારમાં, કે જેટલું આપણું કામ થઈ જાય એ કામ કરી ને પાછું પાછા આવી જવું એવી બપોરાના ટાઈમમાં. ને અગર આવશ્યકતા નહીં હે તો આપણને સુબહ સુબહ યા પછી હાજરા ટાઈમમાં આપણે નીકળો ને આપણું જે બી કામ હે એ કરો. કિસાન ભાઈઓ, આપણે કિસાન ભાઈઓને વાસ્તે જે ઋણ આવે, કેસીસી ઋણ, એના બારામાં મેં વાત કરી હતી, તો એ આપણે એક વાર હામળા ને પછી આપણે આગળ વાત કરો.
1: પ્રતિકજી રામ રામ. રામ રામ નીતિશભાઈ. રામ રામ પ્રતિકભાઈ
2: છે, કિશન ભાઈઓ. ને પ્રતિકભાઈ બેંક મેં ભી મેનેજર ના પદ માં રહી ચુક્યા હે. તો પ્રતિકભાઈ એક વાત બતાડો મને, કે કિશન ભાઈ ને વસ્તુ કોઈ યોજના હે હું આપણે?
1: કિસાન ભાઈઓ વાસ્તે સૌથી મસ્ત યોજના હે કિસાન ક્રેડિટ કાર્ડ નામનું, કેસીસી લોન મળે બેંક થી.
2: અચ્છા અચ્છા, તો એના હારું કિસાન ભાઈઓ ને હું કઈ સીડ લઈને આપવી પડે?
1: ભાઈ સપ્તી પહેલે તો એને જોવે કે આપણે એગ્રીકલ્ચર લેન્ડ હોવી જોઈએ, કૃષિ વાળી ભૂમિ હોવી જોઈએ, એના નામની કમ સે કમ બે એકડ, બે બીઘા જગા જોવે એને બદલે.
2: અચ્છા અચ્છા.
1: ને સિંચિત ભૂમિ જોવે.
2: અચ્છા, ભૂમિ સિંચિત હોવી જોઈએ.
1: હા, પથરીલી જમીન માટે તો કેસીસી નહીં મળેગા, કેમ કે આ જે લોન રહી ફસલ માટે મળે, કે તમે કઈ ફસલ કરી રહ્યો, કેટલા વીઘા માટે કરી રહ્યો, એના હિસાબ થી એનું લોન મળે.
2: તો પછી એની જમાબંધી બી જોતી હોય, ફસલ ગીરદાવરી બી જોતી હોય?
1: બિલકુલ, એની ફસલ માટે એની જમાબંધી બી જોયેગા, ગીરદાવરી બી જોયેગા. ગીરદાવરી એ બી ધ્યાન રાખવું પડે કે જે ફસલ આપણે કરી રહ્યા એ એના મેં લખેલું હોવી જોઈએ.
2: અચ્છા અચ્છા.
1: કેમ કે એના હું ઇન્સ્યોરન્સ નો બેનિફિટ મળે.
2: અચ્છા.
1: અગર તમારે કઈ ખરાબ ભાઈ જાય કુદરત ની માર ને કારણ કે ખરાબ ગયો, એને ઇન્સ્યોરન્સ મેં પૈસો મળે આપણને.
2: અચ્છા અચ્છા.
1: પણ હવે તમે પહેરી રાખ્યા ગૌ ને લગાડ્યા મક્કા, પટવારી તો પછી લગી મોકલી દે કે મક્કા હતો જ નહીં, ઘઉં હતા જ નહીં, તો એ ખરાબો મળે જ ને આપણને.
2: ખરી વાત, ખરી વાત. ને હજી આ એક વાત પૂછી હતી કે આને મતલબ કેટલા ટાઈમ નો લોન થાય, મતલબ એક વર નો બે વર નો?
1: એમ એ કે હર બેંક ટુ બેંક ડિફરન્સ રહે. કઈ બેંક એક સાલ નું બી કરે, એના અમે રિન્યુઅલ કરે હર સાલ.
2: અચ્છા.
1: કે તમારે પલટો કરવો પડે એને. કઈક બેંક પાંચ સાલ બદલે બી કરે, પાંચ સાલ મેં એક વખત પલટો કરવો પડે, તો એ હર બેંક નો અપનો રૂલ્સ રહે.

0: આપણે જિંદગી ભી લંગ ના એ કરી પૂછવું જોઈએ આપણે કે પલટો કેટલી વાર માં કરવો.
1: અચ્છા, આ જે લોન હે એ કઈ બેંક થી મળે?
0: સબ બેંક જે કરી ભી બેંક હે, સબ બેંક કે કેસીસી લોન કરે, સરકારી ભી કરે, પ્રાઇવેટ ભી કરે.
1: અચ્છા, તો સરકારી
0: બેંક થી લઈ શકો
1: ને સરકારી ને પ્રાઇવેટ માં વ્યાજ માં પછી અંતર રહેતો હોગા?
0: હા, એ મે ડિફરન્સ રહે. તમારે બેંક થી પૂછવું પડે કે તમારો વ્યાજ કેટલું હોય, એના ઇન્ટરેસ્ટ ની સબસિડી કેટલી આવે, મતલબ ગવર્મેન્ટ આપણે છૂટ બી આલે ટાઈમ ટાઈમ માટે.
1: બરાબર બરાબર, તો આપણે પતો કરી લેવું પડે.
0: હા, એ આપણે બેંક ને જઈને હંમેશા પતો કરવું પડે.
1: મેં એક વાત હજી કહેતો, એટલે કહેવાનો મતલબ હર બેંક થી મને તો કિશનભાઈ જે બી ગામ રહેતા હોય, જે બી સરકારી બેંક
0: જે નિયરેસ્ટ લોકેશન હોય બ્રાન્ચ ની,
1: ફટાફટ કરી લે. તો અંત થી કિશનભાઈ ને આ કેસીસી થી લાભ હે? કઈ
0: બિલકુલ લાભ હે ભાઈ, તમને માર્કેટ થી લો તો તમને રૂપિયા બે રૂપિયા પેલે કઈ પૈસા ને મળે, આ તમને અઢી હસ્તો પૈસા મળે બેંક થી. ટાઈમ થી ભરો તો આગળ તમારે મોટું લોન બી આલે સરકાર ને બેંક ભાઈ મળી.
1: અચ્છા, તો અમે બરાબર ભરી જાય તો પછી બીજું જેમ કહી રહ્યો છું લાભ, તો બીજા ભી કશી થકી જરૂરત હતા બીજા કોઈ લોન?
0: હજી બી લોન આવે જેના મેં ડેરી લોન આવે, જેના મેં ગાય ભેંસે તમાકા નીકળી એના હિસાબ થી બેંક લોન આલે, એના નો રખ રખાવ, એના શેલ્ટર બનાવવા બદલે લોન આલે. તમારે અગર ખેતર ની જગ્યા વધારે હે તો એને બદલે જે બાઉન્ડ્રી બનાવવા એને બદલે બી લોન મળે.
1: અચ્છા અચ્છા, હા, તો આ સબ વાત એમ માટે હે કે આપણે કેસીસી લોન બરાબર ભરી જા.
0: હા, મતલબ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ હે કે રામ જેસે આપકા રિકોર્ડ અચ્છા ચલેગા બેંક કે સાથ મે, વૈસે વૈસે ઓર પ્રોડક્ટ બેંક અપને કો આલા આણા.
1: હા, કુલ મિલાવીને આપણે આપણી વાત કરી જે છબી બનેગા બેંક મેં લોન લેવા થકી,
0: હા,
1: એને માટે નિર્ભર કરે
0: એને માટે થકી અલગ અલગ,
1: હા, કે બીજું આપણને લોન મળેગા કે મળેગા. ચલો પ્રતિકભાઈ, ખૂબ અચ્છી જાણકારી વાલી, ફિર મિલેગા. રામ રામ
0: રામ રામ.